જય સાંઈ રામ શ્રોતાજનો, આજે શ્રી સત્ય સાંઈ વચનામૃતમાં બાબા વિચારોનો પ્રભાવ કેવો પ્રબળ હોય છે તેના ઉપર જોઈશું. તમારા દરેક કાર્ય પાછળ તમારા વિચારો સમાયેલા છે. દાખલા તરીકે આપણે એક મકાન બાંધવાનો વિચાર કર્યો તો સર્વપ્રથમ તો તમે વિચાર કરશો કેટલા ઓરડા, દરેક ઓરડાનું માપ કેટલું, આ સર્વ વિગતો એક પેપર પર પ્લાન કરશો. ઘરનું નિર્માણ પાછળ તમારો સંકલ્પ છે, એક વિચાર છે. અગર તમે કોઈને પત્ર લખવા વિચારશો તો પ્રથમ એ ધ્યાનમાં રાખશો કે પત્રમાં કઈ કઈ વિગતો લખવાની છે. આમ માનવ પ્રથમ વિચારે છે અને પછી તે વિચાર પ્રમાણે ક્રિયા કરે છે. જેવા મનુષ્યના વિચાર હોય તે જ પ્રમાણે તેનું ઘડતર થાય છે. મનુષ્ય વિચારો દ્વારા પોતે જ પોતાનું ચારિત્ર ઘડે છે અને જેવો વિચાર કરે તેવો તે બને છે. તમે હિંમતના વિચાર કરશો તો તમારા ચારિત્રમાં હિંમત ભરી શકશો. તેવી જ રીતે તમે પવિત્ર વિચારોનું હંમેશા સેવન કરશો તો તમે પવિત્ર બનશો. જો વિચાર એ બીજ છે, જ્યારે તમારા કાર્યો એનું ફળ છે. જેવા બીજ હોય તેવા ફળ થાય છે. તે જ પ્રમાણે જેવા તમારા વિચારો હોય તેવા તમારા કાર્યો થતા હોય છે. જો તમે તમારા મગજમાં ઉચ્ચ વિચારો, શુભ વિચારો ને સ્થાન આપશો તો ધીમે ધીમે તમે તમારા ચારિત્રને ઉમદા બનાવી શકશો. તમારા શુભ વિચારો તમારે માટે સુખ બનીને આવશે અને તમારા ખરાબ વિચારો દુઃખ લઈને આવશે. માટે હંમેશા શુભ વિચારો, સારું જ વિચારો. કેનો ઉપનિષદે આ ઘોષિત કર્યું છે કે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતિ. અર્થ થાય છે કે જે બ્રહ્મને જાણે છે અને સમજે છે તે અંતે બ્રહ્મ બને છે. જ્યારે વાલ્મીકે રામાયણ લખવા માટે વિચાર્યું ત્યારે એમણે રામની એટલી તપશ્ચર્યા કરી, અંતે તેનામાં રામનો પ્રકાશ ફેલાઈ ગયો અને તો જ રત્નાકર લુટારો આ મહાન ગ્રંથ રચી શક્યા. તમે જેનું ધ્યાન ધરો છો તેની શક્તિ તમારા આત્મામાં જરૂર ઉતરે છે. બાળ પ્રહલાદ નારાયણના નામમાં એવા લીન રહેતા કે અંતે તેઓ નારાયણ

સાથે એક થયા અને પ્રહલાદના મોં પર વિષ્ણુનો પ્રકાશ સ્પષ્ટ દેખાતો. કહેવાય છે ને કે રામકૃષ્ણ પરમહંસે શ્રી હનુમાનજીની ભક્તિ એટલી તીવ્રતાથી કરેલી કે એમના શરીરે વાળ પણ નીકળેલા અને પૂંછ પણ નીકળેલી. એટલે તો કહેવાયું છે, જેવા તમારા વિચારો તેવા તમે બનો છો. સારા વિચારો મહાન આશીર્વાદ રૂપ છે. સારા વિચાર કરનારના મનની શુદ્ધિથી થાય છે. તમારા સારા વિચારો પુણ્યની કમાણી કરાવે છે, જ્યારે ખોટા વિચારો પાપ માર્ગે લઈ જાય છે. ખરાબ વિચારો દરેક માટે શાપરૂપ છે. ખરાબ વિચાર કરનારના મનને ઈજા થાય છે. વિચારો એ તો તમારા ખરા સંતાન છે. જેમ સારો પુત્ર પિતાને સુખ નામના અને કીર્તિ અપાવે, તેવી જ રીતે તમારા શુભ વિચારો, શુદ્ધ અને પવિત્ર વિચારો તમને સુખ અને આનંદ અપાવશે. જેવી રીતે તમે બાળકને કેટલી સાર સંભાળ લઈને ઉછેરો છો, તેવી જ રીતે તમારે તમારા સારા વિચારો માટે જાગૃત રહેવાનું. તમારા સારા વિચારો મિત્ર સમાન છે, જે આત્માને ઉન્નત કરાવશે, અને ખરાબ વિચારો દુશ્મન સમાન છે, તમારું પતન કરાવશે. વિચારો એ જ બધા કાર્યોનું મૂળ છે. ખરાબ વિચારોને મનમાં કદી ઘૂસવા દેશો જ નહીં. જેવી રીતે ફળની ટોપલીમાં એકાદ ફળ બગડી ગયું હશે તો તમે કાઢીને ફેંકી દેશો, તેવી જ રીતે ખરાબ વિચાર મનમાં આવશે તેને નાબૂદ કરવા પ્રયત્ન કરજો. તમારા નબળા કે સારા વિચારો તમારા વ્યક્તિત્વ પર અસર કરે જ છે. માટે વિચારો પર સંયમ રાખવાનું અતિ જરૂરી છે. અગર તમારા મનમાં એકાદ ખરાબ વિચારને ઘૂસવા દેશો તો તે ઘણા ખરાબ વિચારોને સાથે લાવશે. માટે હંમેશા સાવચેત રહો. તમારા વિચારો પર ચોકી પહેરો તમે પોતે જ લગાવી શકો. ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે અર્જુન, તું માત્ર 5 તત્વોનો બનેલો માનવી જ નથી, તું તો મારો અંશ છે. દરેક માનવ માધવ બનવા માટે સમર્થ છે, પરંતુ જેના જેવા વિચાર હોય તેવું તેમનું ઘડતર થાય છે. આજુબાજુનું વાતાવરણ તમારા વિચારો ઘડવામાં મદદ કરે છે. માટે કુસંગ કે ખરાબ સંબંધનો સંગ કદી કરશો નહીં. કારણ, કુસંગથી તમારા વિચારો જરૂર નબળા બનશે. જ્યારે સારા સંગની સોબતથી તમારા વિચારો ઉમદા પવિત્ર વિચારો ઘડાશે. કોઈ સારો સંગ ન મળતો હોય તો વાંધો નહીં, આપણા ધર્મગ્રંથનો સંગ કરો. સારું વાંચનથી તમારા વિચારો જરૂર શુભ બનશે. દરેક માનવે શુભ વિચારો કેળવી જીવનમાં દિવ્યતા તરફ જવા પુરુષાર્થ કરવાનો છે. તમારો પુરુષાર્થ પ્રમાણિક હશે તો ઈશ્વર જરૂર સહાય કરશે અને તમે ઈશ્વરી અનંત કૃપાના અધિકારી બનશો. જય સાઈરામ.

0: શ્રોતાજનો, ઓકલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી આપ સૌને અમારા જય સાંઈરામ. દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાંઈ વચનામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.
1: Proudly brought to you by Barfoot and Thompson. Join me, Stephen Dello, every Monday at 4:15 as we chat all things property, investment and leadership. Hear from the experts aimed at landlords, tenants and business leaders and get inspired on your own investment or career journey. Property Matters.